રાત્રિ 8 બજે સંસદ સમીક્ષા, રાત્રિ 9 વાગ્યે 15 મિનિટ પર સ્પોટલાઇટ, રાત્રિ 9 વાગ્યે 30 મિનિટ પર ચર્ચા કા વિષય હૈ, રાત્રિ 10 બજે સંસદ મેં પ્રશ્નકાલ કી રિકોર્ડિંગ કા પ્રસારણ. યે સભી કાર્યક્રમ દિલ્હી કેન્દ્ર સે રિલે કિયે જાયેંગે. સવેરે 8 વાગ્યે 30 મિનિટ પર સુનિયેગા સૂચના પર કાર્યક્રમ. નમસ્કાર દેહરાદૂન. સેહત કાર્યક્રમે સુબહ 9 વાગ્યે 45 મિનિટ પર સુનિયેગા ડોક્ટર અર્ચના સે બાતચીત. વિષય રહેગા બરસાત કે મોસમ મેં બચ્ચો મેં હોને વાલી બીમારી. રાત્રિ 8 વાગ્યે 15 મિનિટ પર સુનિયેગા અંતરરાષ્ટ્રીય યુવા દિવસ કે અવસર પર મિસ્ટર વિશ્વાસ શર્મા કી અંગ્રેજી વાર્તા. ડિફરન્ટ કોન્ટેક્ટ્સ, કોમન એસ્પિરન્ટ્સ, યંગ ઇન્ડિયા શેપિંગ એ શેપ્ડ ફ્યુચર. દોપહેર 12 વાગ્યે 30 મિનિટ પર બહેનો કે લે કાર્યક્રમ હોગા જનાનો કા વાસ્તા, જિસકી અંતર્ગત બહેને સુનેંગી શ્રીમતી કુસુમ નૈથાની કી ગઢવાલી કહાની. યુવાણી કાર્યક્રમ મેં શામ 5 વાગ્યે 10 મિનિટ પર સુનિયેગા આજ કી બાત, ફિલ્મ સંગીત ઓર વિજ્ઞાન જગત. પર્વતીય અંચલો કા કાર્યક્રમ ગ્રામ જગત હોગા સંધ્યા 5 વાગ્યે 45 મિનિટ પર, જિસકે અંતર્ગત આજ શ્રોતા સુનેંગે સ્થળ રિકોર્ડિંગ પર આધારિત કાર્યક્રમ ન્યાય દ્વાર. પ્રસ્તુતિ શાંતિ બિંજોલા કી હોગી. કૃષિ જગત કાર્યક્રમ મેં શામ 7 બજે સુનિયેગા શ્રી કૃષ્ણાનંદ ડિમરી સે ભેટ વાર્તા. વિષય રહેગા સહકારિતા સે ગ્રામીણ વિકાસ. શામ 4 વાગ્યે 2 મિનિટ પર શાસ્ત્રીય સંગીત કે અંતર્ગત આપ સુન સકતે હૈ અરિંદમ ચક્રવર્તી કા સિતાર વાદન. સુબહ 7 વાગ્યે 30 મિનિટ પર સુનિયેગા શૈલ સંગીત. ઇસ કાર્યક્રમ મેં આજ હમ આપકો સુનવાએંગે ગિરીશ સનવાલ કે ગાયે કુમાવની લોકગીત. લોક સંગીત કે કાર્યક્રમ મેં સોનમ કે ગાયે ગઢવાલી લોકગીત સુનવાએ જાયેંગે સુબહ 10 વાગ્યે 35 મિનિટ પર.

0: 2023 માં જે આપણો રાજ્યકું પ્રતિનિધિત્વ દેશ કા ઐતિહાસિક સંસદ ભવન માં જે કરી, જ્યાં પર મેં ભારત કી G20 પર અધ્યક્ષતા પર ભાષણ દે થે, ઓર જો ઓર યન નીચે કી ઓ પહેલી બાર મેં આપણા રાજ્યકું પ્રતિનિધિત્વ કરી છે, વાસી પહેલી મેં 2019 માં જે ભી આપણા રાજ્યકું પ્રતિનિધિત્વ નેશનલ લેવલ પર કરી થે રાષ્ટ્રીય યુવા સંસદ માં જી. તાકા બાદ મેં તે એક મોકા મળી જ્યાં મેં ભારતનું પ્રતિનિધિત્વ સેન્ટ પીટર્સબર્ગ રશિયામાં પિછલા સાલ 2025 માં જે કરી, જખમી છ ભારતીયો માં એક ભારતીય છો. વખ મેં ન્યૂ જનરેશન પ્રોગ્રામ કા અંડર ફ્રેન્ડ્સ ફોર લીડરશિપ પ્રોગ્રામ કા ભીતર મેરું ચયન હુએ થે. વાંકા અલાવા મિતે ઉત્તરાખંડ ઉદ્યામાન સમ્માન સી ભી મિતે મિલ્યો છે, જો હમારા મિનિસ્ટર ઓફ ડિફેન્સ હેન 2023 માં જી મિસ્ટર રાજનાથ સિંઘ ઉંકા દ્વારા, ઓર મેરી હમારા જો માન્ય મુખ્યમંત્રીજી છે ઉંગેલ ભી મુલાકાત હોય છે. તાકા અલાવા જો મેરી અભી સંસ્થા છે જુંગેલ મેં કામ છું કરનો, મિતે વક બિટિન ભી શેપર ઓફ ધ ફ્યુચર કો ટાઇટલ મિલ્યું છે, જિતરા ભી મેરા કમ્યુનિટી ઓર ગ્રાઉન્ડ પર મેરો કામ રહે છે અભી તક.
1: જબ હમન સબસે યાદગાર ક્ષણ ઓર નોન્યાલોં કા સમણી સબસે બડી ચુનૌતી પૂછે તો ઓન બોલી,
0: મેં પિછલા 6 સાલ બિટિન યે ક્ષેત્રમાં કામ છો કરનો, જખ મેં ઉત્તરાખંડ સી લી ગે, પંજાબ સી લી ગે, છત્તીસગઢ કા બસ્તર જન જગે સી લી ગે, અલગ અલગ જગે પર કામ કરી, ઓર વે હિસાબ સે તો મેરી બહોત સારી એના સ્પેશિયલ અનુભવ છન. પર એક જો મિત યાદ ચોણો છે કે મેં એક બારી બસ્તર કા એક ગામ સમૂહ સ્વયં સહાયતા સમૂહ દીદી હોને નોંગલ મીટિંગ થઈ લેણો, ઓર કુછ ના કુછ હમારી ટ્રેનિંગ થઈ ચલણી. હું મુજે આખિરમાં જબ મેરી મીટિંગ ખતમ હોય તો એક દીદી એકે મિત બોલી કે મેડમ મેં આપકા સર પર યુ ગજરા લગે દઉં, ઓર ક્યુંકિ જો ગાઉં છે ઓ તેલંગાના સી બોર્ડર એરિયામાં થાય, તો વખત કી ઔરતો કો કલ્ચર કો પાર્ટ થે કે આપણા બાલ ઉપર હંમેશા ગજરા લગાની થઈને આપણા ઘર કા ફૂલ બટીન તોડી કે ઓર અફી વે ગજરા સણી હાથન બળોન થેન. તો જબ ઉન મિતે પહેરાઈ થે તો ઓ મેરો એક બહોત યાદગાર પલ છે, ક્યુંકિ વાંસી પહેલી મેં કભી અસલી ફૂલો કો ગજરા નહીં પહેરી થે. તો ઓર મેરા કામન મિતે ના સિર્ફ એના પર એના બહોત સારા અનુભવ મહેસૂસ છે કરાયા, જક મિતે હર દિન જો કામ મેં છો કરનો વાઈ ખાતર બહોત જ્યાદા ભાગ્યશાલી ફીલ હોંદુ.
1: અંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર યુવાઓ કા વાસ્તા ઉન કુછ ઇન સંદેશ દે.
0: તો સંદેશ મેરો સારા યુવાઓ સણી આજ કા દિવસ પર યુઈ હોલો કે આપ જો ભી અપડા જીવનમાં કરા, હમ મોડર્ન હોના કી બહોત બાત કર દો, હમ એથર બડના કી બહોત બાત કર દો, ઓર એમાં જે કુછ ગલત નહીં છે, હમ જરૂર એથર બડા, હમ જરૂર મોડર્ન બડા, હમ જરૂર જાગરૂક બડા કે દુનિયા ભરમ ક્યાં ચલણો. પર મેં લગદો કે એટ ધ સેમ ટાઈમ હમ સવાલ કન ના ભૂલો, મતલબ હમ હમ આંખ બંધ કરી કે હર ચીજ ફોલો નહીં કરી ચેદી, હમસણી હમસણી સવાલ કરી ચેદો કે યુ કખ બટીન છે ઓણું કી લે છે ઓણું, અર તાકા સાથ સાથ આજ કી ડેટમાં હમ સણી આપણું કલ્ચર આપણી સંસ્કૃતિ ભી બચાવી ચાહીદી, કે લે કે કુછ સાલ બાદ ઇન હોણ વાલો કે જબ હર સબ કોઈ અંગ્રેજી હોલા બોલના, જબ હર કોઈ એક હી કિતાબ હોલું પડલો, કે લે કે સોશિયલ મીડિયા કો જમાનો છે, જો મેં પહેલી ચુનૌતી મજી બોલી કે કુછ યુનિક નહીં રહેગી અબ હે ના, હર કેસણી ઉઈ ચાહેદો જો હેક સણી ચાહેદો. તો મેરું બસ યુ સંદેશ છે કે આપણી જો ઇન્ડિવિજ્યુઆલિટી છે વેસણી મેન્ટેન કરી કે રખા, આપણું જો કલ્ચર છે વેસણી સંજો કે રખા, આર આફુ પર ભરોસા કરા, એથર બડા જાગરૂક રહા, મોડર્ન રહા, પર આપણી સંસ્કૃતિ ગેલ જોડ્યા રહા, સવાલ કરા, ઓર આફુ સણી ચેલેન્જ કરદી રહા, ઓર અગવાડી પડતે રહા.
1: 28 સાલ કો જય આદિત્ય નોટિયાલ પાલર ગાંવ રવાઈ ઉત્તરકાશી કો મૂળ નિવાસી, જો વર્તમાનમાં ગંગા ઘાટી કા તિલોડ ગાંવ ઉત્તરકાશી રંદિન, ઈ પહાડી એઆઈ કા સંસ્થાપક અર એઆઈ એન્જિનિયર છે. પહાડી એઆઈ પહાડી ભાષાઓમાં જવાબ દેણ વાળી દુનિયા કી પહેલી એપ છે. યે એપ યાત્રા કા બારેમાં જબ હમન પૂછી તો ઓન બતાઈ.
2: મેયર મેરા દગડિયાલ સુમિતિજ નથાની લંડન કા બરો માર્કેટમાં રોજ કામ કા બાદ ઘૂમદા છે, જગ લોક અપડા ગિટાર સ્પીકર લેકે બેઠ્યા રહેના છે. એક દિન વો કે અમુન